इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्तीनु स्वरूप ब्रह्मा वगैरे देवो पण जाणी शकता नथी, तेथी ते अग्निया कहेवायश। ज्यानो अंत छेडो ज मळतो नथी, तेथी ते अंताश। ज्यानो लक्ष जोई शकातो नथी, तेथी अलक्षाश। ज्यानो जन्म समजवामां आवतो नथी, तेथी ते अजाश। ए एकली सर्वत्र व्याप्त छे, तेथी एका। અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંતકોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા એનું ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે। મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે, હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના બમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અસર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

यही दुर्गा देवी जमुना द्वारा असंसार चक्र चाला करेश। योगियों जमनो सदैव चिंतन करेश। जमुना प्रकाश थी आ समस्त जगत प्रकाशित थई रह्यू छे। ते दुर्गा जगत जननी महाशक्ति छे। आसुरी शक्ति ऊपर दैवी शक्ति नो विजय दर्शावती आ महाशक्ति नी भारत देश मा अन्यत्र पण विशेषतः नवरात्र ना दिवसो मा नव दुर्गा रूपे उपासना के वंदना थाय छे। आसो सुद्धी पडवी थी माडी आसो सुद्धी नौम सुधी चलनारो आ दैवी शक्ति नी आराधना करनारो नवरात्रोत्सव अत्यंत मंगलमय उत्सव गणाय छे। अहीं एटलू ध्यान आपवू पड़शे के आम नवरात्रि पण संस्कृत व्याकरणनी दृष्टिए संस्कृत नवरात्र ए शब्द जोईए। संस्कृतमां एनो विग्रह करवामां आवे तो नवानाम रात्रीणाम समूहः इति नवरात्रम એ દ્વિગુ સમાસ છે। હા, નવરાત્ર નો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ। આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાન દીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે। નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગા દેવી એમના નવ નામ છે। તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે તે આ નામ છે।

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ

തൈലപുത്രീം യശസ്വിനീം. അർത്ഥ വൃഷ ബളരൂപര് വിരാജില ത്രിശൂല ധാരണ കണാര ജംനാ മുഗട്ടമാ അർദ്ധചന്ദ്രശേ ഏവ യശസ്വിനി ശൈലപുത്രി ഹിമാലയ തനയാനെ മാരാ മനോരത്നീ സിദ്ധിനെ മാട്ടെ വന്ദന കരൂ છું. જોકે આ મહાદેવી સર્વ જગતના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ એને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા, તેથી તે શૈલપુત્રી કહેવાયા છે. નવરાત્રના આ પ્રથમ દિવસે નવદુર્ગામાં શૈલપુત્રીને વંદન કરીને આપણે કૃતાર્થ થઈ. ઓમ શાંતિ. તો પછી આ મહાન મહાન એવા સુપર્વના સમયે રાષ્ટ્રના મંગલ માટે, વિશ્વના મંગલ માટે અને સૌના કલ્યાણને માટે ચાલો આપણે સર્વ દેવીમય દુર્ગાની વંદના કરીએ.

એ દુર્ગા દેવી શંભુ સદાશિવના પ્રિય સાંભવી શક્તિ છે, દેવોની માતા છે, ચિંતન પરાયણ છે, રત્નપ્રિય છે, સર્વ વિદ્યા સ્વરૂપ છે, દક્ષના પુત્રી, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનાર, તપશ્ચર્યાના સમયે પાંદડા પણ નહીં ખાનાર, કે જેથી એમનું નામ અપર્ણા એમ પડેલું, અનેક વર્ણ ધરાવતા પાટલા રક્તવર્ણના દિવ્યત્વથી યુક્ત લાલ ફૂલને ધારણ કરનારા, રેશમી વસ્ત્રો ધારણ કરનારા, મધુર ધ્વનિ કરનાર, ઝાંઝર મંજીરને ધારણ કરીને પ્રસન્ન થનારા એ દુર્ગા દેવી, નિશુંભ અને શુંભ દૈત્યનો, મહિષાસુર દૈત્યનો, મધુ તથા કૈટભ દાનવ, સર્વ દાનવ માત્રનો નાશ કરનારા એ દુર્ગા દેવી છે, તેમને અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ.